ચોપાલ કાર્યક્રમે ગામના સોરામાં આવેલા સબ કિસાન ભાઈઓને ને બોલોને શંકરભાઈનું રામ રામ. કિસાન ભાઈઓ, હાજનો ટીમ હૈ ને ગરમીના દાડા હૈ, મોસમમાં બદલાવ આવ્યો હૈ, દાડો ભી પાસો ભાઈ મોટો રહે ને રાતર પાસી નાની રહે ગરમી મેં, તો હવે હાજ પડી ગઈ હૈ ને મોસમ જો હૈ ઈ થોડો સો ઠંડો થયો હૈ, ગરમી થકી થોડી રાહત મળી હૈ ને પાણી ભી પડે એમ લાગે હૈ. તો આણા સમય મેં કેમ કે હવે આ મોસમ ગરમી થકી હવે વર્ષા ઋતુ ને આડે જઈ રહ્યો હૈ, તો આપણને ખાનપાનનું ધ્યાન રાખવું પડેગા, સાફ સફાઈનું ભી ખાસ કરીને ધ્યાન રાખવું પડેગા. કિસાન ભાઈઓ, કેમ કે પાણી પડેગા તો નવા જીવ ભી પેદા થયેગા ને જેટલા ભી બીમારી પેદા કરવા વાળા જીવાણુ હૈ, વાયરસ હૈ, એ ભી આણે પેદા થયેગા ને એમનું વિચરણ જે હૈ એ એક જીવ થકી બીજા જીવ માં થાય ને કઈ જે બીજા જીવ હૈ એમને શરીર થકી યા એમને પોગો માટે ચીપકીને યા એમને લાર થકી અલગ અલગ માધ્યમ થકી જેવા જેવા જીવાણુ હૈ એને એક જગા થકી બીજી જગા જાય, જેમને મચ્છર હૈ, મક્ખી હૈ, આ ભી જે હૈ એ જીવાણુઓને એક જગા થકી બીજી જગા લઈ જવાનું કામ કરે. તો બારિશના ટાઈમમાં પાણી ભીગું થાય, જમે એમ થકી મચ્છર પેદા થાય, મક્ખી પેદા થાય, ગંદકી થાય ને એ જ ગંદકી પછી આપણે ઘર તક પહોંચે ને એમ થકી આપણે શરીરમાં આપણે મુખ થકી યા પછી આપણી શ્વાસ થકી આપણે શરીરમાં પ્રવેશ કરે યા પછી ભોજનના માધ્યમ થકી યા પાણીના પેયના માધ્યમ થકી ભી શરીરમાં પહોંચી શકે ને એની વજે થકી આપણે બીમાર પડે. તો કિસાન ભાઈઓ, બીમાર થવું આ ભી આપણે આપને એક ગંભીર સમસ્યા હૈ, કેમ કે શરીર જે હૈ એ આપણું સપ્તકી મોટો ધન હૈ. સપ્તકી પહેલે આપણી નિરોગી કાયા, એમ કહો આપણો કાયા જે હૈ એ બિલકુલ નિરોગી રહેવી જોઈએ. તો સુખ જે હૈ, સમૃદ્ધિ જે હૈ, એમને શરીરનું સ્વસ્થ રહેવું ભી આપણે આપને ખૂબ જરૂરી હૈ. અમે મન થકી ભી આપણે નિરોગી રહેવા જોઈએ ને શરીર થકી ભી આપણે નિરોગી રહેવા જોઈએ. આપણા જે વિચાર હૈ એ ભી આપણા અચ્છા હોવા જોઈએ, સત્કર્મ વાળા વિચાર હોવા જોઈએ, તો આપણું મન જે હૈ એ ભી અચ્છું રહેગા. ને કઈ કે જેવું અન્ન એવું મન, તો અન્ન આપણે અચ્છું ખાઉંગા તો આપણું મન ભી અચ્છું રહેગા ને આપણું તન ભી અચ્છું રહેગા. તો એને વાસ્તે આપણને ધ્યાન રાખવું અને એનો સૌથી સામાન્ય જે તરીકો આપણે કહી શકો કે સાફ સફાઈ. અગર આપણે સાફ સફાઈનું ધ્યાન રાખંગા, સ્વચ્છતાનું ધ્યાન રાખંગા, તો આ જે બીમારી હૈ જે જીવાણુઓની માધ્યમ થકી આપણે તક નહીં પહોંચી શકેગા ને બચાવ, બીમારી થકી બચાવ જે હૈ એ સૌથી જ્યાદા બઢિયા ચીજ હૈ. કેમ કે બચાવ હૈ તો પછી આપણને ઉપચારની જરૂરત નહીં પડેગા.

ઉપચાર બીમારી લાગવાને બાદનું કામ છે, અને બચાવ બીમારી થકી બચવાનું કામ છે. એને બીમારી આપણને હેસ ને એને પહેલે આપણે શું કરી શકાય, આપણે બચાવ કરી શકાય. એની બીમારી થકી આપણે આપને બચાવવું હોય બીમારી લાગવા થકી, ને ઉપચાર બીમારી લાગવાને બાદ કરાવવું હોય. એ તો હવે બીમારી એક વાર લાગી જ ગઈ હૈ તો પછી આપણે તો ઉપચાર કરાવવો છે. બનતી કોશિશ એ હૈ કે આપણે આના બદલતા મોસમને મેં સાફ સફાઈનું ધ્યાન રાખો, ને આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, તાકી આપણે કામ કરી શકો. ને આ ટાઈમ પાછો આપણે કિસાન ભાઈને કામ કરવાનો, ખેતરની તૈયારી કરવાનો હોય. મક્કાની ફસલ કરે તો બી, સોયાબીન કરે તો બી, ખેતરની તૈયારી જે હૈ એ આપણે કરવી જ પડેગા. ગહેરી જુતાઈ આપણને કરવી હૈ, બે થી તીન ગ્રા આપણને કલ્ટિવેટર થકી યા હેરો લગાડીને મિટ્ટીને ભૂરભૂરી કરવી હૈ, પાટો લગાડવો હૈ, ખેતરને આપણને સમતલ કરવું હૈ. ગોબરની ખાદ આપણે પ્રયોગ કરી શકો, 8 થી 10 ક્વિન્ટલ પ્રતિ વીઘા આપણે વડિયા સડી થકી જે ગોબરની ખાદ હૈ એની બુવાઈ થકી પહેલે આપણે મનાવી લો. ઉન્નત કિસ્મના આપણે બુવાઈ કરવા બીજ, જેમ કે પ્રતાપ મક્કા હૈ, એ ઉન્નત કિસ્મના બીજ હૈ. HQPM 1 હૈ, PNH 1 હૈ, DHM 117 હૈ. બીજની જે માત્રા હૈ આપણને પ્રતિ વીઘા 6 થી 8 કિલોગ્રામ બીજ પર્યાપ્ત રહે. બુવાઈ જે હૈ કતાર થકી, કતારની દૂરી આપણને 60 થી 75 સેન્ટીમીટર રાખવી હૈ. પૌધા થકી પૌધાની દૂરી 20 થી 25 સેન્ટીમીટર, ને બીજ જે હૈ એ 4-5 સેન્ટીમીટર ઘેરાઈને માટે આપણે બુવાઈ કરી શકા. મિટ્ટી પરીક્ષણ અનુસાર આપણને ખાદ આલવી હૈ, ઉર્વરક આલવો હૈ. પરીક્ષણ ઉપલબ્ધ નહીં હૈ તો સામાન્ય રૂપ થકી બુવાઈને ટેમ માટે DAP આપણે આલી શકા, યુરિયા આપણે 2-3 ટુકડાને મેં આલી શકા. સિંચાઈ જે હૈ એને વર્ષાનો પર્યાપ્ત જલ અગર નહીં હૈ તો સમય સમય માટે આપણે સિંચાઈ કરવી હૈ. ફૂલ આવવાને દાણા ભરવાની અવસ્થાને મેં નમી બળાવીને રાખવું એ સબ થકી મહત્વપૂર્ણ રહે. આવી રીતે આપણને ખેતરની પૂરી તૈયારી કરવી હૈ. સોયાબીનની બી તૈયારી આપણે આને કરી શકા. સોયાબીનની જે કિસ્મ હૈ એમ JS 95-60, JS 20-29, RVS 2001-4, NRC 37, Ahilya 4, આ ઉન્નત કિસ્મ હૈ સોયાબીનની. બીજની માત્રા સોયાબીનની પ્રતિ વીઘા 12 થી 15 કિલોગ્રામ બીજ પર્યાપ્ત રહે. કિસ્મને અનુસાર થોડો સો અંતરાળ મેં આવી શકે. બીજોપચાર જે હૈ બુવાઈ થકી પહેલે બીજ જે હૈ એને ફફુંદનાશી થકી ઉપચારિત કરી લેવું જોઈએ. એને બાદ એને રાઇઝોબિયમ ને PSB કલ્ચર થકી ઉપચાર કરીને બહેતર જળ વિકાસ ને ઉત્પાદન આણમે આપણને મળેગા. ઉર્વરક પ્રતિ વીઘા 8 થી 10 ક્વિન્ટલ આણમે આપણે ગોબરની ખાદ આપણે કામમે લઈ શકા. સોયાબીન હારું બી રાસાયણિક ઉર્વરક અગર આપણે લઈ રહ્યા તો મિટ્ટી પરીક્ષણને આધાર માટે આપણે રાસાયણિક ઉર્વરક નાખી શકા. ને અગર પરીક્ષણ ઉપલબ્ધ નહીં હૈ તો આપણે સ્થાનિય જે હૈ જાણકારીને હિસાબ થકી ફોસ્ફરસ ને અન્ય પોષક તત્વો બી આલી શકા. ખરપતવાર નિયંત્રણ જે હૈ આણમે કરવું જરૂરી હૈ. બુવાઈને 20 થી 25 દાડાને બાદમાં ખેતરની નિરાઈ ગુડાઈ આપણને કરી લેવી જોઈએ, ને આવશ્યકતા થવા માટે ઉપયુક્ત ખરપતવાર નાશીનો પ્રયોગ આપણને કોઈ કૃષિ વિશેષજ્ઞ હૈ એની આપણને સલાહ લઈને આપણે કરી શકા. કિસાન ભાઈઓ, આપણે આજનો ટાઈમ હૈ ને એક ભજન અગર આપણે થઈ જાય, વાતે તો આપણે હજી કરવી હૈ, પણ એક ભણિયાસું ભજન આજના ટાઈમમાં હમરા ને પછી આપણે આગળ વાત કરો.

ગાડી ની મેં ચડાવતા અને ઉતારતા ટાઈમ માટે એની માટે જે પેલો રેમ્પ બનાવવા એનો પ્રયોગ આપણને જરૂર કરવો જોઈએ. એમને પશુઓને જબરજસ્તી આપણે ખેંચવા થકી યા એને પીટવા થકી એ પશુ જે હૈ એ ચોટીલ થઈ શકે, તો આવી વાતોનું આપણને ધ્યાન રાખવું હોય. ને કિસાન ભાઈઓ, હવે મારું મન થઈ રહ્યું છે કે જાતે જાતે એક ભણિયાશું ભજન હમરા ને પછી વિદા લંગા.

કિશન ભાઈઓ, ટીમ હવે પૂરો થઈ ગયો હે, એટલે શંકરભાઈની આજે આલો ઇજાજત. હે આવજો. રામ રામ. રામ રામ.